சுனீர சுமங்க காயனாக்கல கீதைய சங்கீதவத்கலே ஆச்சாரிய ரோஹண வீரசிங்க கீதைய லிவ்வே மைந்த திசாநாயக திவுல்கனே. அந்தர்ஜாலே சரிசரத்தி அப்பட்ட நொயக்குத் ரசவாத்திய மன்னாமு வேணும் விசேஷங் ஃபேஸ்புக் அவகாசியதி மே அசுகிய சத்தியே மகே அச கட்டுனு ஏ வண்டாதாசா மனச கியான்னே தரஹாவ வைரிய ஈர்ஷாவ தமீமட் தியன கசல பந்துனாங்க நெவை ஆதரய சதுட மிஹிரி மதக எகதுக்கர தபாகன்னட ஏதி தியமந்தி மஞ்சுசாவா එකී ලොකු ගැඹුරක් තියෙනවා කියමනේ මම නැවත කියන්නම් ඔබට හොඳට සිහියේ තබා ගන්නට ඕනි නිසා මනස යනු තරහව වෛරය ඊර්ෂ්‍යාව දැමීමට තිබෙන කසල බඳුනක් නෙවෙයි ආදරය සතුට මිහිරි මතක එකතු කර තබා ගැනීමට තිබෙන දියමන්ති මංජුසාවක් ඉතින් අපේ මනස ඔබේ මනස කසල බඳුනක් කරගන්න එකී ලොකු ගැඹුරක් තියෙනවා කියමනේ මම නැවත කියන්නම් ඔබට හොඳට සිහියේ තබා ගන්නට ඕනි නිසා මනස යනු තරහව වෛරය ඊර්ෂ්‍යාව දැමීමට තිබෙන කසල බඳුනක් නෙවෙයි ආදරය සතුට මිහිරි මතක එකතු කර තබා ගැනීමට තිබෙන දියමන්ති මංජුසාවක් ඉතින් අපේ මනස ඔබේ මනස